कार्यक्रम हमारा और सब किसान भाइयों ने बोने धर्मिष्ठानो राम राम राम राम। देखो भाइयों बोने सब खेती बाड़ी नु काम काज करवा में लगा था कहा केम के अपने जे भी रबी नी फसल वगैरह थी कटाई वगैरह थई है घना भाई साग सब्जी मोग वाली फसल भी कर रखी थी इन्हीं भी हार हमार करवा में लगा था कहा केम के आप तेरा खेती बाड़ी करवा वाला किसान भाई बहने तो हमेशा अपने आने वाता नु ध्यान रखू जरूरी है ત્યાં ધીરે ધીરે એકદમ મોસમ બદલાઈ રહ્યો ઘડીક મેં તાપ નીકળે ઘડીક મેં વાદળ થઈ જાય ને ઘડીક મેં પાણી બી પડી રહ્યું હોય તો હે તો આપણે સબ કિસાન ભાઈ બહેને ખેતીની તૈયારી કરવામાં લાગે તો કહે કે ભાઈ અચ્છી જુતાઈ વગેરા કર દે ને મિટ્ટી પલટવા હાલવાનું બી કામ કરી દીધું હોગા ઘણા ભાઈએ ખાતર નાખવાનું કામ બી કરી દીધું હોગા કેમકે આપણે જે બી સહે આપણે બુવાઈનો

0: કરી દીધું હોગા, કેમ કે આપણે જે ભી હે આપણે બુવાઈનો સમય આવી રહ્યો તકો હે, તો આપણે આપણે ખાલી પડે તકો સમય હે, તો આપણને ખેતરની તૈયારી હે, ખાતર હે, બીજ હે, એનું તૈયાર કરવાનો આ સમય ચાલી રહ્યો તકો હે. પર આપણને એની વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું હે કે જે ભી બીજ વગેરે લાવી રહ્યા તક હા તો અચ્છી દુકાન દેખીએ આપણે વાપરે તો કોઈ બીજ હોગા એને ઉન્નત કિસ્મનું બીજ લઈને આવેગા તો બઢિયા રહેગા. કેમ કે દેખો હર વખત નવી નવી કિસ્મ નીકળી તો આપણને ધ્યાન નહીં રહે ને આપણે બુવાઈ કરી દો જલ્દબાજી મેં બુવાઈ બેસે આપણે 8-15 દાડા બાદ ઉગે નહીં ઉગે એ ફે સમસ્યા આવે, એટલે એ સમય બી સલો જાય. ને ખાસ કરીને જે આપણે મોગા ભાવની સીજ આપણે લાવીને પહેરી રહેતા કહા તો એ બી આપણને માથે પડી શકે. એટલે ખાસ કરીને જે બી બીજ લાવી રહેતા કહો એનું ધ્યાન થકી લઈને આવે, ખાસ કઈ દુકાન થકી લાવી રહ્યા એનું પાકું બિલ બી લઈને આવે. કેમ કે આપણે કઈ બી સમસ્યા આવી શકે કે ના ભાઈ ઉગી જાય તો ઠીક હે, કઈ દિક્કત નહીં આવે, નહીં ઉગે ફળ સબ્જી અનાજ વગેરે તેવી રીતે આપણને દિક્કત આવે તેવી રીતે આપણે એને ભાઈને કહી નહીં શકા. ને એને દુકાન થકી આપણે એનું પાકું બિલ લઈને આવંગા તો આપણે પાસે સબૂત રહેગા કે ના ભાઈ તારી દુકાન થકી સમય આ લઈ ગયો તો ને આમને આ સમસ્યા આવી રહી હે. એટલે આપણે એની વાતોનું ખાસ કરીને ધ્યાન રાખીએ, કેમ કે આ જે નાની નાની વાત અહીં આપણે જલ્દબાજી ભૂલી જાઓ ને આપણે આ સમય ખાલી પડ્યો તકો હોય આપણે એટલું કામ બી નથી. જે ભાઈ એ મોગ વગેરે શાકસબ્જી વગેરે કરી રાખ્યું હોય એની તૈયારી મેં હાર હંબર કરવામાં લાગ્યા હતા કાંઈ, પર જેને ઘઉં હે મક્કી વગેરે કરી રાખ્યા હતા તો ખેતર ખાલ થઈ ગયા એની તૈયારી વગેરે બી થઈ ગઈ હે. તો આપણને આ સમયનું વિશેષ ધ્યાન રાખીને આ કામકાજ કરવું હોય ને જે બી કામ હે જલ્દબાજી બી નહીં કરે. કેમ કે દેખો આપણે જલ્દી પાણી બી આવી રહ્યું તકું હોય તો સબ ભાઈ વિચાર કરી દે કે ના ભાઈ આપણે તો પાણી પડી ગયું અને આપણે પહેરવાનું કામ બી કરી દો. પર એવું એ નથી કે ભાઈ જરૂર લગાતાર આપણે પાણીની થોડી વાર બી હે, પર હવે આ પાણી મોસમનું કાંઈ નથી કે ભાઈ કેવી રીતે પડી જાય કેવી રીતે નહીં આવે તેવી રીતે સમસ્યા આવે. આપણે જલ્દબાજીમાં આપણે અચ્છું પાણી પડી ગયું 2-3 દાડા લગાતાર તો આપણે પહેરી દીધું ને વાંય પાણી નહીં પડ્યું તેવી રીતે આપણે એ જે બીજ નાખી દંગા તો ઉગે નહીં ઉગે ને પછી આપણને ગરમી બી ખૂબ પડી શકી હે, તો ગરમીને કારણે જે બીજ વગેરે હે એમને બી કોઈ નુકસાન થવાની સંભાવના થઈ શકે. એટલે આપણે સમયને ફસલ ચક્રને અનુસાર આપણે કામ કરંગા તો બઢિયા રહેગા. દેખો આટલો સમય તો નીકળી ગયો અને 8-15 દાડા મેં હજી જે પાણીની સિઝન આપણે કહું કે નહીં 15 જૂન બાદ આપણે અહીં ખરી પાણી આવે કરે તો આપણે એને બાદ જ એનો વિચાર કરીને પછી એનું પહેરવાનું કામ કરે. કેમ કે આપણે જે પાણી પડી રહ્યું તકું હોય લગાતાર આવ્યું કે નહીં આવ્યું એનું બી આપણે નથી કહી શકતા. એટલે ખાસ કરીને એની વાતોનું ધ્યાન રાખી જલ્દબાજી નહીં કરી, કેમ કે જલ્દબાજીનું કામ આપણને નુકસાનવાળું હોય ને આપણે જરાસી બી લાપરવાહી કરી દીધી તો એને કારણે આપણે ફસલ વગેરે આપણે બીજ વગેરે સવાળી સમસ્યા આવી શકે. ને દેખો આટલી મોંઘવા ભાવની સીજ લઈને આવો ને પછી કોઈ તરહની સમસ્યા આવે તેવી રીતે આપણે મન દુઃખી થાય કે ના ભાઈ મેં આટલી મોંઘા ભાવની સીજ લઈને આવ્યો ને મારે આમ થયું બીજા વખત પહેરવું પડ્યું. હર તરત કે આપણને ધ્યાન રાખીને કામકાજ કરી સબ આય પાયવાળા કિસાન ભાઈ બહેને જે બી આપણે ખેતીવાડી પરિવાર હે ખેતરનો આસપાસ જે ખેતરના જે બી ભાઈ પહેરવાનું કામ કરી રહ્યા હાથે હાથે પહેરી હું ફસલ અનાજ વગેરે પહેરી રહ્યા કહી એક બીજાથી વિચાર વિમર્શ કરીને કામકાજ કરંગા તો અચ્છું રહેગા. કેમ કે કોઈ બી ફળ સબ્જી અનાજ વગેરે આપણે ઉગાડા તો એક હરકી હોગા તો આપણને દેખરેખ મેં ટાઈમ એક હરકો લાગેગા નહીં તો આગળી પસારી પહેરવા ઉગવા મેં બી ટાઈમ લાગે. એટલે એની વાતોનું ધ્યાન રાખે ને ભાઈ બહેન દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે સૂટા પડા ને અગલા કાર્યક્રમને ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: અભી આપ ખેતીની વાત સુન રહે થે. આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હે. એફએમએન 101.3 મેગાહર્ટ્ઝ પર પ્રાતઃ કે 6:50 મિનટ હુએ હે. આઈએ આપ સુનતે હે આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ આપ સુનેંગે રામ નારાયણ મેઘવાલ કે ગાય વાઘડી લોક ભજન.

0: 24 રન બનાર આઉટ થયા. રાજસ્થાનમાં શ્રીગંગાનગર માનવ સુથારે પહેલી દફા ભારતની ટીમમાં શામિલ કરણ સાગે ઈ મેચમાં ખેલ રહ્યા હૈ. આખરમાં ખાસ સમાચાર એક ફેર સુન લે રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક સલાહકાર પરિષદ સાગર જીવન સ્તરમાં સુધાર અર કારોબારી સુગમતારા જતન બારામાં ચર્ચા કીની. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુર એસએમએસ અસ્પતાલ રો ઓચક દોરો કીનો. કહ્યો સ્વાસ્થ્ય સેવાને મજબૂત બનાવણ સારું સગળા જરૂરી જતન કર્યા જાવેલા. યુવા કાર્ય ખેલ મંત્રી મનસુખ માંડવીયા નૌજવાનોને વિકસિત ભારતનો સપનો સાચો કરવાની તાકાત બતાયા. રાજ્યમાં ચોમાસાઉં પહેલી રી હલચલ કારણ ઘણખર ઠોણા પારો ઉતર્યો. કાલ તાઈ આંધી બારિશનો દોર ચાલતો રહેવાન રા આસાર. ઇસાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: આકાશવાણી જયપુર અજમેર કા યે આમીર ચેનલ હૈ. મીડિયમ વેવ 497.51 મીટર યાની 603 કિલોહર્ટ્ઝ ઓર એફએમ બેન્ડ 101.2 મેગાહર્ટ્ઝ તથા દૂરદર્શન કે ડીટીએચ ચેનલ પર. જયપુર અજમેર કે અલાવા આપ હમારે કાર્યક્રમ આકાશવાણી ડુંગરપુર નાથ દ્વારા કરૌલી ભરતપુર ઝુંઝુનું અનૂપગઢ ઓર કોટપુતલી કેન્દ્રો સે ભી સુન રહે હૈ. ઓર સાથ હી આપ હમારે કાર્યક્રમ મોબાઈલ એપ ન્યૂઝ ઓન એઆઈઆર ઓર હમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર .com પર ભી લાઈવ સુન સકતે હૈ. શ્રોતાઓ શામ કે 7 બજે હૈ. અબ પ્રસ્તુત હૈ કાર્યક્રમ ગ્રામ ભારતી.

0: अब लगभग 100 जगह तक है सर।
1: आओ
0: पानी नहीं सुविधा,
1: पानी की सुविधा साहब देखो है ने बोरे है ने ढलान
0: वालो क्षेत्र पानी ठहरे वो है हाड़ करता होगा,
1: हाड़ कर दिया साहब।
0: खास कर हाड़ी फसल तमारे करो पसा
1: कर दिया साहब। अमार खास कर अमारे कमी खूब अमे हमें हारी हाड़ पकड़ जी मान लो साहब जीरा है, मामी जीरा है, मैं पास हमारे साहब खाली कीमत है पाचे साहब मैं फसली थी साहब खाली कीमत पानी थी फसली थी मोटर साहब मिली थी तो हाड़ खाली कीमत रोग लग गया कर सही पाठी साहब बगे बाकी बाकी
0: हाड़ में रोग तो पहले करवा पड़े पास।
1: हाँ साहब वो रोग तो करी दो अपने अपने तैयारी है वो आज कल नहीं दिए पड़े साहब टाइम जाइर
0: पहले हरती खेती करा अपन रोप इन सारा
1: करा साहब पहले अपने पानी हम तो पूरे है तब पानी पहले भरी में हाजी नकी दी गई पानी मन पैसे पहले उठी नकी दिए थे बगैर है हम पूरे पानी खेतर आखिने वावी दो बाहर पानी पर रहते बगैर है पण अपने साहब हम क्या खीने पानी भरी ने थोड़े गेड़ी नकचे मैं कोरी को हाड़ नकचे ते बाकी बाकी पड़े
0: अच्छा
1: ने विषम मम बची पड़े
0: अपना रोप पहला था कि करवा पड़े
1: मेल थे कि साहब तो अपने टाइम मत करवा मळे एक बार
0: महीना डेढ़ महीना थी गया।
1: हाँ साहब थी गया रोप थी गया
0: आने पास जी पौधे तैयार करी ने कितने दाड़े पास रोपाई
1: ने साहब लगभग साहब 26 से 20 दाड़ा
0: अच्छा हाँ
1: ये दड़ा में रोप के वो सब थी गया रोपे वो ये हाल बगे बाकी जाए
0: हाँ
1: हंग तक ना पड़ी पड़ी ने कहते मैं कदल पर आई जाए पेलो करी कहते मूल बगे थोड़ा कड़क थी जाए एटले मिली जाए
0: अच्छा
1: एटले खेतर नहीं पड़ी रहे
0: हाँ આ ઉપા તો કીર ઘણા ફાયદા હે છી હાડ પર
1: બકે સાહેબ સાહેબ હમ આપણે બકી મળી જાય મે કોસો ને મળે આપણ હાડ આવી દે તો મે હોવા જર પ્રકાર ન તો તેરા પાકી જે મે સફાઈ ને થઈ તીલી હાડ આપણે હોજી મળે હર પ્રકાર મ હોજો તાન હોજો સાર ને હોજો રેટ બકે રે
0: હા સહી હે ભાઈ રાજુ ભાઈ આવો બઢિયા એકદમ સરળ તન શબ્દન વાડા કે વાત હતા અને ભાઈ આપ એકદમ જાગૃત આદમી હો गवाई हरते करो बस
1: मैंने साहब गवाई अपने साहब बोले तो अपन कम रखे है राखो तो साहब बढ़िया है ने ने साहब एकदम हंगतंग साहब हुकावा दिन ने वट भी थोड़ी गड़से वट भी तो गरीब बगे जा साहब मैं अपन हंगतंग हुका तो वटते तो बस यही बगे गरे ने
0: अच्छा लीली वन वट भी
1: हाँ साहब एट गरी जाए बगे गरी जाए मैं कहाने नहीं रहे साहब
0: साफ करवी पड़े नहीं
1: साफ करवी पड़े साहब इन पास धीरे धीरे अपने ने लेव कुत्ते वायरा थे की थई जाए ना अपने पहले पंखा की सुविधा साहब आज कल तो लाइट सब थे की जी अक्के साहब जो है तो आप फोरा फोरा पंखा मळे टबल पंखा के
0: अच्छा अच्छा
1: की लगाड़ी दबो
0: सही बात है राजू भाई तो आ सोयाबीन भी पासा करो
1: हाँ साहब साहब यही कर दिए
0: सोयाबीन की फसल खास कर हरते करो बस
1: यानी साहब अपने वधर पानी नहीं दे लाके हमने खेतर में कर भी साहब
0: अच्छा
1: पानी से लाने खेतर में सोयाबीन साहब ने कर भूमिके मूल खड़ी जी ને સાહેબ એકદમ સોયાબીન નો ટાઈમ સાહેબ મને આ લગભગ આપણને આખી ક્ષેત્ર ને બે દાડા માં સાહેબ એકદમ વાવી દેવું પડે કોરા કોરા માં
0: વરાબ જુએ
1: વરાબ જુએ સાહેબ ને વાવી ને સાહેબ 2-3 ફૂટ પાણી પડે છે સાહેબ દબાવી ને મેં અગર વાવી ને તરત ફેર સાહેબ પાણી પડી ગયા તો પછી ઉગે નહીં કેમ કે એ પાના લઈ ઉગે એટલે એ પાના દર સાહેબ દે નહીં જમીન છે સાહેબ
0: અચ્છા
1: વરાબ માં સાહેબ કામ કરવું પડે
0: તો
1: સાહેબ આ વરાબ વેસમ માં મળે સાહેબ આપણને આપણે તેમ સાંભળી જવું પડે સાહેબ
0: અચ્છા
1: મળે
0: બીજ વગેરે તો કહા લાવવા પાછા
1: સાહેબ બીજ વગેરે તો સાહેબ આલે ને સાહેબ
0: બઢિયા પાછું ઉચ્ચારિત કરીને વાળું કરતા હોગા
1: હા બઢિયા વાળો સાહેબ કરશી બનારા વાળા આલે સાહેબ બકે
0: હા ઉચ્ચારિત કરવું પડે દવાઈ વગેરે
1: દવાઈ વગેરે નાખી પડે સાહેબ એને બકે આખવું પડે એને વ્યવસ્થિત સાહેબ બરાબર આપવું પડે
0: સહી વાત કેટલાક દાડા પાકી જાય બસ
1: એ સાહેબ પાકી જાય
0: સાહેબ
1: પાકી જાય સાહેબ
0: સહી વાત ભાઈ અચ્છી કે ફસલ ને
1: ફસલ હે સાહેબ આડી બિંદમ સાહેબ બાકી આપણે ને
0: અચ્છા પાસે વધારે મહેનત નહીં પડે ને
1: આપને પડે
0: સોયાબીન ફસલ
1: ના નહીં પડે સાહેબ ખેતર બી પાસે બડી ઉપજાવ થઈ
0: આ કમ એકદમ મહેનત વધારે ખાતર બી નહીં
1: નહીં જગ્યા સાહેબ
0: જમીન ગોડાઈ વગેરે બી નહીં કરવી
1: ના નહીં કરવી પડે સાહેબ
0: ખાસ કરીને આ ખરપતવાર નિયંત્રણ કરવું પડે ને
1: કરવું પડે સાહેબ એટલે હું કે નિયંત્રણ સાહેબ એટલે વધારે મેં ખોડ થઈ ગયા સાહેબ ને સાહેબ એટલે એને ખબર તો કિસ ખતર દ્વારા નહીં કરી નાખું બઢિયા વ્યવસ્થિત આખી ને एकदम उपजाऊ भूमि बना दी है साहब।

0: मदद होती है।
1: आपकी सभी जानकारी गोपनीय रखी जाएगी। जनगणना कार्य निदेशालय राजस्थान द्वारा जनहित में जारी।
2: वाह भाई, किसान भाइयों, देखो युवा किसान राजू भाई ने बात होनी। किसान भाई अपने बात करा खेती बाड़ी नी। देखो किसान भाई, आजकल हवे समय भी आ खरीफ फसल नो आवी गयो है ने, आ ज्यार तक अपना जैविक खेती आजनी आवश्यकता है तो इन बारे में अपन बात कर। देखो जैविक खेती करवा थकी घना लाभ है किसान भाई, धीरे धीरे अपना अपना बनगा जैविक खेती तो अच्छो रहेगा। आने थकी किसान भाई रासायनिक खाद दवाई थकी तो घणो नुकसान है, अनाम जी धीरे धीरे अपना भूमि की उर्वरा शक्ति भी खत्म थी रही थकी, उपजाऊ क्षमता है ये भी घटती जा रही थकी। जैविक खेती अपना काम में लंगा तो अपनो अनाज ने भूमि भी सुरक्षा ने उपजाऊ क्षमता बनी थकी रहेगा। एटले आपणे जी खेती करण तो एनम आपणे जे गोबर खाद है ई काम में, हरी खाद है, आ वर्मी कम्पोस्ट नो उपयोग करण तो आनंद जैविक खाद थकी आ भूमि नी स्वास्थ्य भी बनी थकू रहेगा ने जल धारण क्षमता भी आने जैविक खातर थकी बढ़ी जाए पास। એટલે કિસાન ભાઈઓ, આપણે જૈવિક ખાદનો ઉપયોગ વધારે કરવો હૈ ને કિસાન ભાઈઓના માનવ ઓર પશુ સ્વાસ્થ્યની રક્ષા ભી આપણે કરી શકીએ કારણ જૈવિક ખાતર થકી। કિસાન ભાઈઓ દેખો, આના રાસાયણિક ખેતી થકી આ ફસલોમાં ઝેરીલા કંઈ અવશેષ પેદા થાય, બસ આ એક ગંભીર બીમારી એ આપણને આને થકી થઈ શકે આ રાસાયણિક થકી ને આ જૈવિક ખેતી અપનાવંગા એની થકી પૌષ્ટિક અનાજ સ્વાસ્થ્ય વર્ધક જે અનાજ આપણું પેદા થાયગા એની હાથે હતી કિસાન ભાઈઓ આ જૈવિક અપનાવવા થકી લાગતમાં કમી ને આ કિસાન ભાઈના આયમાં વૃદ્ધિ બી થયાનો જૈવિક ખાદ થકી। તો જૈવિક ખાદ આપણને વધારે વાપરંગા તો એને થકી ખર્ચો બી આપણને વસાતો ને લાવવો પડે, આપણે જે જૈવિક ખાતર તો આપણે ગીરા થાય ગોબર પશુ થકી કંઈ કૂડો કચરો પેડ પૌધન પત્તી થકી બી આપણે પેદા કરી શકીએ ને આ બજાર થકી જે યુરિયા ડીએપી લાવંગા તો એને થકી આપણી ખર્ચો વધારે વધી જાયગા ને આ જૈવિક વાપરંગા થકી આપણને ઘણો ખર્ચો કમ થાયગા, આનું ઉત્પાદન બી અચ્છું થાયગા તો એટલે આપણને જૈવિક ખાતર વધારે વાપરવું હોય। જૈવિક ખેતી થકી આ જૈવ વિવિધતાનો બી બઢાવો હે, કેમ કે આનું જે કિસાન મિત્ર કીટ હિ જે કેશુઆ હૈ પક્ષી હિ આ સૂક્ષ્મ જીવ સુરક્ષિત રહી શકે આને જૈવિક ખેતી થકી, પ્રકૃતિની સંતુલન બની થકું રહે હે કિસાન ભાઈઓ ને જૈવિક ખેતી થકી ભૂમિમાં નમી બની રહે, આનામાં આપણે બાર બાર આપણને સિંચાઈની આવશ્યકતા બી નહીં પડે, એટલે આપણને જૈવિક ખેતી જે પશુનું મનમૂત્ર હૈ ये काम में लंगा तो अच्छू है। किसान भाई बातें करवानी घनी इच्छा है, पुना पास संजय वेड़ा टाइम है ने बढ़िया सुभजन होना पसे अपना गाड़ी बातें करा।